અરે ખારવો ખલાસી તો ઈ કેવા આય કે જે ફણીદર નાગ જેવા દરિયાની હામે ઉતરે અને ઉતરવું પડે કારણ કે કિનારે તો ખાલી પડે નાની નાની બગલી ને નાના એવા સપના ની રેત વાળ